0: 那嗯，俺这爹呀，你嗯，啥都便宜给，俺你谈的对，人家当年也那里，下不下那年，等着弟弟上班呢，工作也蛮辛苦的，俺这宁波东的上班，俺这就不接人们多的，嗯，当心病毒是，俺这俺这宁波都是俺这去接东的上班，接当土不接，可能这开店当农的上班，把这哪里呀？
1: dāng lā, lā jē jē, kōrāṋ shīmbā tī jē rū mī ndu sō yā, tī kā rē sī nā, jī gu tī xie tī mā sī nē chīn, rē yā tī tō sī nē chīn, jī gu tī xie tī tō sī nē chīn, rē yā tī mā sī nē chū tī, anī kō jōng dār mē bē kī tāng tū sāmbā lī yā, tī rā tī lā jē jē jē, nyo bō kū mū tū jē,
2: rē
1: nā gu tō wā lī. Bē nā rē yā tā nye tā rī, rē yā tā nye kī xie, anī xī ngā jī bē tī yāng jū yī nē rī, dāmi nye nā nē tāng tū yī nē rī, अनि गन्जु देया लिदु सम्बा अनि बाजे रे रे ल पुजे रे रे लोगा लोगा योर वाल अनि को सुसु दि गुन के जे जाम म तु ये ना कोन्जु दा नि बो रे थु मा रे ओ दि सों जा दि गो से दु बु शिव जे रे
2: दु से नंग मे गे श्या जु तंग द जियोर वाल दि तो ने या अनि या मिंग से जे खर जे जु ना
3: ओ यले यरे यरे दा दु से नंग स ने दि नि नि खा दे दु मे अरे सों कु सा जान नि सि दु से नंग म स दु को खा दे दे मे जि जि 니 가르선 샤르 땡듭 디컨트선 데야 민지 시다요 샤르 민지 빼나 간조 샤르 카르캉베 조스 지니 숨 두스 테빈 데야 지슈스기요 사테나 캄바 예비 두스 이 든데스 아르니 아르산스 아르데스 데베 인데 데야 제자스고
1: 제자
3: 간조 캄베 샤르 지 메땡듭 망체 제자다 지슈
1: 체
3: 제자
1: 체
2: 제자
3: 어 다드네 아니 예 팀 예 대신 결로 템바
2: 예
3: 팀스 결로 템바 어 안듈체 체드자스 두스강 뭐 예블림 유엠데 두세
1: 어 대야
3: 체드자스
2: 노스노스
3: 저선 자루 등등 관 민제 시라오 단디 도셰강 낭매간 셰비나 낭매간을 찾으신 분은 부두스강배 야자야 저봐
1: 두강배
3: 두세 야자야 대야 빈디 띵지스기요 디 부탑다
2: 노스
3: 다 보면 가르스나 디 강과 디 명직부 쪽으로 봐. 다 보면 한데 라기시야 우리 강과 예부 말림 유메 라베야 두스자야 시야
1: 두스지 봐. 쇼핑 원 번능시 제라. 라과 예부 께티 삼바 강과 유메다.
3: 예는 윤틱. 디 예는 윤틱스도 다 디 보면 등등. 자자 디게 자료 등등 관리야 미지 등등 싫어요.
4: Milo Dong Chang Ki Shundar Tibie Lukar Satu Mang Chui Ki Luri Le Chung Bie Yinghu
5: Necho Kari Shibie Mang Chui Jigze Li Chen Sien Ta Dine Ki Ki He Ki Mang Chui Gyu Ze Ki Rang Xie Jie Tub La Dine Ki Ki Satu Kar Tang Rue Me Jin Tang Yang Yong Tu
2: Nongqing dundu shubie semabu namna ya duxie ji piro shubi yin la.
3: Lo lo shu, tanda xie duxie dawa shunu singa dengi yin si. Chizan duxie dawa shunu singa di dang nangamu ra shubi yin na nangamu nangme nga zi peyo nangme gidu ki xie gadu dangbi yin ni duxie dana ang damgu den dawa shunu singa dengi ri. Ta dine nangma dangbi yin na yiji miji nangma chal shibu singa dengi ri. Chizan nge dari duxie dawa shunu dengi yin And the Tushan Dawishunu said, and Dawishunu said what could you then caress and Shady Tilly, Kangan Dawal Peshaje, Dawakunala Peshaje, and Jigishunu Langzo Deva, Shunu Pinzi Zesum Tumbe, She Mubush Vijori. She Shandal Mang Chelly, She Chilia, Shizi, Mang Chelchi Rari. That Dawishunu said, Shizi Mubush Peshajana. 장시담배가는 망차게 아니 치대든데스던 거는 샤년 나와셔죠 가르요 고고샤 존사 지본룸된 시런 제유 삼바마 존스다디 가르스니 제 장시 대대던 거리 다주셔 나래야 아니 나와든네 반도 띵맨 나와 소유 대시 나와가 다디 전년 제유세야 야는 남네 순주 주주 들하는 소리 진데 구인 남주 다게 예레 주송세야
2: 나스
3: 다양한데 다와 까부 용다 세제 중엔 다와 내수 대부 용다 원부야 게임 다데네 가르스네 아니 샤네 dawa xia chung, nga la teni xia chung, nupu chimpa nabu barjia tonga ma na, senyaru. Ta kyun, kaja dawa di, si tsu nangdu maang che, shunyu langzor dewa, shunyu penzi zi sun chumba, dinti jiri. Jensan, xie de ya dunzom dimo sun sum liye xia ya, dunzom tangbo di nipa sunba, dunze tangbo de xia gungo chu tu so sigo re. Sosenge de nangdu karsi go san trashi be tunda re. Sosenge. Ta dumze nipa de ime shunu la sir. Ime shunu la sir karsi go re suna ngozar denbe shunu re. Ngozar denbe shunu do ket bakba shunu bina shunu de be she re. Dumbu sumbu de se dun la sigo re. Se dun sen de wata karasu karasu dune tabu. Gusengi melon tabu. Wata di dun togdo re de. Shunu rang liya dobe shi ziti. Shunu penzu zesim chunbe, zashir. Ani shay di gubde ya, cito na liya, lome sim sim ser nje yore. Lome sim sim situ zang ta, kia wang zu sunyal jen lome sim sim situ zang,

0: dōshē shība dēyā, anī dēgī cēnī līyā, anī labdā yīnā mānguchī dō. Tē mānguchī nāngā yā, tā dō ngārī gōrsum gī dō sīyā dā. Tāng nā shī yīnā, tā pūrī mānguchī yīnā, zāngbūtān chōyō gī yīnā, ngā sū yīnā, chōyō gēgān jī yīndū jāmbā, anī zāngbūtān chōyō gī yīnā dō līyā, anī dō yū dā, anī mē līyā, yā mē yū sī jī, sī dā nā mē nā dzō dō gā, anī dēgī tā lūgā dēyā, anī dōshē sī.
1: 근데 지다 루가 그지게 저거 소리 다수 전부 중요야 이제 지기 순수 된데 지어리 이내 제례야 안내 배 가서 그래 안 된디 마 지기 하성원 졸로 들죠 중주고 내 쉬비 있네 지수 대바짱 봐 미도 이게 봐 가마 빈존 남게기 뒤래야 아니 동의 군에 아니 갈게 나지리야 지기 아 공제 갈탑 뒤진게 동의 군에 공제 아니 시그제 섬주제 세게데 아니 카트라든 제약이 지기 가소래 지기 딘데지 고조바 제수

아니 드럽 죽든 배 나래야 아니 다 라사리야 아니 디세 사이게 겨주 거리야 아니 가바이 지기 직주 제제 아니 가르사들 디디 급 디디 아니 지기 되기 라다이게 버저와 대원만이다 루무 우게 부티싱에 딘데 아니 지기 망구지 꼰제 아니 지기 라사얀 도가르스 직주 제네 dhū dhēnē sūnē āni chīgī lhēsē yāṁ dhōrā tsōkbō dhīndē chī tsū chē āni ngā tsū dhēngē pēr sāne sī shūngi dzē gūr chākbē dhū dhūng kālē yā kā tū chāp sū chē yā kī nē tsū dhīndē chū chūng rī lā chī tsū tōlu dhū dhēnē sūng chīgī āni chīgī ngō dhēshē nāng mā dhār rī sā chīgī o sūng chū dhīndē chī yō rī sī